આપીને આપ સાજ્યો, આપીને રચ્યો નાવ, દોઈ કુદરત સાજી હે કરા સંડિઠો ચાવ, દાતા કરતા આપ તું તુસે વેકરે પસાઓ, તું જાણો ઈ સબ સે દિલ સે જિંદ કવાઓ, કરે આસન ડિઠો ચાઓ, કરે આસન ડિઠો ચાઓ।